0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં
2: ભન્ડ હોસ્ટ
1: ફ્લાય બીએફબીએસ યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: રેડિયો